0: ચાર બિંદુ છે.
1: ભારતીય નગરપાલિકા દ્વારા ભરવામાં આવેલા નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિરમાં 220 જણા સેવા લેવા હતા, જેમાં 2.5 જણા પુરુષો, 137 જણા મહિલા સ્વાસ્થ્ય પરિચય તથા ચિકિત્સકીય પરામર્શ લેવા પડ્યા. રેડિયો પરિવર્તન આયોજન વાસ્તવિક નગર વર્ગર સંચાલક સંયોજન તથા કૌશલ્ય મેમોરિયલ અસ્પતાલ રાજપુરમાં પ્રાપ્તિ સહિતમાં નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિર સંચાલન થઈ ગયું હતું. સ્વાસ્થ્ય શિબિરમાં ડોક્ટર ધ્યાન જશવિન બોલેકર, આંતરક ડોક્ટર ખાત તથા ગોળા ઝંઝાભાઈના સમસ્યા, ઉઠા ઘાંચા, ઠેકું ગાંઠ મઠેના લગાવવા સમસ્યા જે પ્રમુખ ડોક્ટર ઘનશ્યામ ઝાભાગરી કર્યો.
2: સમાધાન